0: તેથી તે યુવક યુવતીને પ્રી રોજગાર મેળાવા એક સોફ્ટ સ્કિલચા 3 દિવસાચા 7 દિવસાચા પ્રશિક્ષણ દેનાર આહે અને જ્યાં કામાસાઠી ત્યાંની નિવડ ઝાલી અસેલ ત્યાંચા પણ આપણ રોજગાર મેળાવાચ્યા નંતર 15 દિવસાસાઠી પ્રશિક્ષણ દેનાર આહે જ્યાં કરું ત્યાં પરમાનન્ટ જોબ તિથે મિલેન તે તિથે ટિકેલ.
1: બહુતાંશ મહારાષ્ટ્ર હા ગાવાત વસલેલા આહે તર ગ્રામીણ આણી શહેરી યુવક દોઘાનાહી સમાન સંધિ મેળાવ્યાત મ્હણું આપણ કાય કરનાર આહાત.
0: હા બરોબર, તુમચા મનના બરોબર આહે કે મહારાષ્ટ્ર ગાવામધ્ય બસતો અને ગાવામધ્ય રોજગારાચેસાઠી યુવક યુવતી પણ ઉપલબ્ધ આહે અને સંધિ પણ ઉપલબ્ધ આહે. તિથે કૃષિશી સંધિ હોઉ શકતા, સૌર ઉર્જા સંબંધિત વિશેષા હોઉ શકતા, આપલે જે કાંઈ આપલે ગાવામધ્ય તાલુકા સ્તરવર જોબ ઉપલબ્ધ આહે, લોકોને આપલે રહેણ્યાચે ઠિકાણ્યાચે જવળ જોબ પાહિજે, ત્યાંને આપલે આવડતા જોબ પાહિજે અને ત્યાંને બ્લુ કોલર જોબ પ્રિફરન્સ નકો અસા પણ ત્યાંચા માનસ આહે. तर ते हे सर्व एकत्र लक्षात घेऊन आम्ही ते लोकल जॉब काय उपलब्ध आहे त्या जॉबसाठी आम्ही यावेळी लहान लहान रोजगार मिळावे त्यामध्ये 5 ते 20 पर्यंत कंपनी असेल आणि जास्त जास्त 200 विद्यार्थी असेल तर ते जास्त लोकांना जॉब यावेळी मिळू शकेल.
1: बरोबर आहे सर, उद्योगाच्या काही गरजा आहेत आणि उपलब्ध मनुष्यबळही आहे तर ह्यामधलं अंतर कशा पद्धतीने कमी करण्यात येईल?
0: તે માનનીય પ્રધાનમંત્રીજીને 2014માં જે પ્રધાનમંત્રી જ્યારે તો ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ ત્યાંને જે શરૂ કર્યા હતા તો સ્કિલિંગચા હતા અને માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી જ્યાંવેળી મુખ્યમંત્રી ઝાલે પ્રથમતઃ ત્યાંવેળી ત્યાંને પણ સ્કિલ ડિપાર્ટમેન્ટ મહારાષ્ટ્રમાં શરૂ કર્યા. મજે કાય મજે અસા કે સર્વાને ત્યાંને દોગાને માહિત હતા કે આ સ્કિલિંગ સ્કિલિંગ સિવાય આપણે મુલા મુલી ટીકું શકત નહીં કોમ્પિટિશનમાં. અને ફક્ત મહારાષ્ટ્રચા વિષય નહીં હે, વિશ્વભરમાં આ જોબ ઉપલબ્ધ આહે. આપણ એક પર્વ આપણ માનનીય મુખ્યમંત્રી જે હસ્તે 100 લોકોને ઇઝરાયલ પાઠવલા કન્સ્ટ્રક્શન વર્કરને, ત્યાંની સ્ટાર્ટિંગ સેલેરી કિતી આહે 2 લાખ રૂપીઝ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જોબચી સિક્યુરિટી 2 લાખથી સ્ટાર્ટિંગ આહે. તિથે 2 વર્ષ પૂર્વી એક હતા મુલું ગેલા હોતા ત્યાંને મી મોબાઈલ વર સીએમ સાહેબને વિચાર લાગ્યા તુમચે અત્યાર પગાર કાય 4 લાખ રૂપિયાની પગાર.
1: બરાબર,
0: અત્યાર પૂર્ણ વિશ્વમાં ભારતીય યુવક યુવતીઓસાઠી ફાર કોતુલ આહે, કોન્ફિડન્સ આહે, ત્યાંચા મનના આહે કે તે ફાર મહેનતી આહે, પ્રોફેશનલ આહે, ઓનેસ્ટ આહે, હાર્ડવર્કિંગ આહે, ઇન્ટેલિજન્ટ આહે. એ સર્વ એકત્ર કુઠે નહીં હે, મ્હણું ભારતીયસાઠી અતિશય ચાંગલી સંધિ ઉપલબ્ધ આહે. ને ત્યાંસાઠી અમી મોટા પ્રમાણામાં એક ફોરેનમાં કસા મુલામુલી જાઉં શકતા ત્યાંસાઠી તે વિદ્યાવિહાર બોમ્બેમાં આપણે સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કિલ એકેડમી શરૂ કરી હતી, ત્યાંમાં ત્યાંને ફોરેન લેંગ્વેજથી શિક્ષણ પણ દેતો, ફોરેનચા કલ્ચર પણ શીખવતો અને જ્યાં જોબસાઠી ત્યાંની રિક્વાયરમેન્ટ આહે ત્યાંચા બેસિક જ્ઞાન પણ ઇથે દેતો.
1: શ્રોતે હો, મહારાષ્ટ્રાતિલ યુવકાના રોજગારાચા સંધી ઉપલબ્ધ કરુન દેણ્યાબરોબરચ ત્યાંચા કૌશલ્યાલા યોગ્ય દિશા દેણે આણી ઉદ્યોગાંચા ગરજાંશી ત્યાંના જોડણે હા પંડિત દીનદયાળ ઉપાધ્યાય રોજગાર મહાકુંભ મહારાષ્ટ્ર યા ઉપક્રમાચા મહત્વાચા ઉદ્દેશ આહે. રાજ્યાતિલ યુવક આણી આસ્થાપનાના એકાચ વ્યાસપીઠાવર આણનારા હા ઉપક્રમ રોજગારાચા નવ્યા સંધી નિર્માણ કરણ્યાસાઠી નિશ્ચિતચ મહત્વપૂર્ણ ઠરણાર આહે. યા મહત્વપૂર્ણ ઉપક્રમાચી માહિતી આણી શાસનાચી ભૂમિકા આપલ્યાપર્યંત પહોંચવલ્યાબદ્દલ કૌશલ્ય રોજગાર ઉદ્યોજકતા આણી નાવિન્યતા મંત્રી માનનીય શ્રીયુત મંગલ પ્રભાત લોઢાજી યાંચે મનઃપૂર્વક આભાર. શ્રોતે હો, રોજગાર કૌશલ્ય આણી યુવકાંચા ઉજ્જવલ ભવિતવ્યાશી સંબંધિત યા વિષયાવરીલ સંવાદાચા પુઢીલ ભાગાસાઠી પુન્હા ભેટુયા सकाळी ठीक 7:25 तोपर्यंत दिलखुलास या कार्यक्रमात मी डॉक्टर मृण्मयी भजक आपला निरोप घेते. नमस्कार.